ભેવેણોટ આભે આમ સુની રાથા યોની માડી લોક ગીત જેક ગાયો થો ઇસને લતા ભટોરે નારું સાથી નેન અબ કાર્યક્રમ કો સમય પૂરો હીરો કાર્યક્રમ કી શરૂઆત મ હમને આપસી પ્રશ્ન પૂછ્યો તો પ્રશ્ન તો કે કપાસ ફસલ મ રસ ચૂસક કીટ કો નિયંત્રણ હમ કસો કરી શકાય તો એકો ઉત્તર છે કે કપાસ ફસલ મ રસ ચૂસક કીટ કો નિયંત્રણ કલેન થાયોમેથાઝામ ના લેમ્ડા સાયલોથ્રિન દુઈ નકમ મિલાઈ